ગરમી ભાઈ સ્પન પ્રોગ્રામ ભોજાન પ્રોગ્રામ એક પ્રોડ્યુસર છે વસીમ ફારૂક વાની ઈશો આકાશવાણી હોંદો શ્રીનગર સ્ટેશન મીડિયમ વેવ જાતા રહટ આશારિયા અઠક મીટર તેફએમ માખત્રે આશારિયા પાંચ મેગાહર્ઝન બેટ સૈનિસ દોઈમી સેલાનિસ પ્રેરિયો એ આકાશવાણી શ્રીનગર હૈ સાત બજ રહે હૈ થોડી હી દેર મેં હાલાત હાજરા કા પ્રોગ્રામ શહેર બીન નશ્ર હોગા.